વિવિધ ભારતી વડોદરાની પ્રસારણ યાત્રાના સાથી શ્રોતા મિત્રો સુપ્રભાત. આપે ટ્યુન કર્યું છે એફએમ બેન્ડ 93.9 MHz પર વિવિધ ભારતી વડોદરા. આજે મંગળવાર, દિનાંક 17, ભાદ્રપદ માસ, શક સંવત 1948, એટલે કે તારીખ 8 સપ્ટેમ્બર 2024. અત્યારે સવારના 5:58 થઈ છે. વિવિધ ભારતીની આજની પ્રસારણ યાત્રામાં આપ સૌનું હું શ્વેતા બરંડા હાર્દિક અભિવાદન કરું છું. તો આવો પ્રસારણ યાત્રાનો આરંભ કરીએ મંગલ સુરાવલીથી.

0: वो दिन कहाँ गए मेरे सपनों से मीठी गीतों से प्यारे, वो दिन कहाँ गए। वचन फिल्म का ये खूबसूरत गाना आप सुन रहे थे, आशा भोसले की आवाज में। प्रेम धवन की रचना आपने सुनी, संगीत निर्देशन रविशंकर का था। भूले बिसरे गीत कार्यक्रम आप सुन रहे हैं, देश की सुरीली धड़कन विविध भारती से
1: समर्पण है।
2: जब मैं तैयारी करना शुरू करता हूँ वहीं से मेरे अंदर एक नया इंसान जन्म लेता है, वो एक एक्टर विनीत रैना है। जैसे ही वो मेकअप अपने ऊपर चढ़ाता है तो वो किरदार बन जाता है जो आज पूरा दिन उसको प्ले करना है। उसका विनीत रैना से कोई लेना देना नहीं है।
1: कभी चॉकलेटी हीरो, कभी खूंखार विलेन, तो कभी परम दिव्य साईं।
2: साईं बाबा तक पहुंचना मेरे ख्याल से किसी के बस में नहीं है।
1: विविध भारती पर आ रहे हैं अपने अभिनय और जीवन।
3: नमस्कार, आकाशवाणी अमदावाद वडोदरा, प्रादेशिक समाचार मित्तल पटेल वांचे छे। सौप्रथम मुख्य समाचार। प्रधानमंत्री नरेन्द्र मोदी आज राज्यना प्रवासे 35,000 करोड़ वधुनी विकास परियोजनाओनी राज्यने भेट आपशे। प्रधानमंत्रीना गुजरात प्रवास अगाउ केन्द्रीय रेलवे मंत्री अश्विनी वैष्णवे रेलवे योजनाओनी कामगीरीनी समीक्षा करी। आवतीकालथी योजानारा विधानसभाना चौमासु सत्र अगाउ कामकाज समितिनी बैठक योजाई, कुल 9 विधेयक रजू थशे। हाईकोर्ट अने सूरतनी अदालतमां बॉम्ब विस्फोटनी धमकी आपनारा 2 आरोपीओनी चेन्नईथी धरपकड़। ગુજરાત સુપર લીગ સીઝન 3 મેચમાં સૌરાષ્ટ્ર સ્પાર્ટન્સ અને વડોદરા વોરિયર્સનો તેમના પ્રતિસ્પર્ધીઓ સામે વિજય, અને આજથી પર્વાધિરાજ પર્યુષણ પર્વનો પ્રારંભ, દેરાસરોમાં વિશેષ પૂજા। સમાચાર વિગતવાર। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાતના પ્રવાસે આવશે। વડોદરામાં પ્રધાનમંત્રી 35,000 કરોડથી વધુના મૂલ્યના વિવિધ વિકાસ પરિયોજનાઓનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે। પ્રસ્તુત છે એક વિશેષ અહેવાલ।
4: પ્રધાનમંત્રીના પ્રવાસનું મુખ્ય આકર્ષણ 20,700 કરોડથી વધુના ખર્ચે તૈયાર થયેલા વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેટ કોરિડોરના 326 કિલોમીટર લાંબા 3 મહત્વના સેક્શનનું લોકાર્પણ છે, જેનાથી સમગ્ર ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર નેટવર્ક સંપૂર્ણપણે કાર્યરત થઈ જશે। આ ઉપરાંત પ્રધાનમંત્રી ન્યૂ સાણંદ, ન્યૂ મકરપુરા, ન્યૂ ઉમરગામ અને ન્યૂ જેએનપીટી ખાતેથી માલગાડીઓને લીલી ઝંડી દર્શાવશે, તેમજ ટાંડા રોડ અને વડોદરા વચ્ચે નવી પેસેન્જર ટ્રેન સેવાનો પણ પ્રારંભ કરાવશે। સાથે જ પ્રધાનમંત્રી ગુજરાત અને મધ્યપ્રદેશ વચ્ચેની કનેક્ટિવિટી મજબૂત કરવા માટે 9,700 કરોડથી વધુના રેલવે પ્રોજેક્ટ અને 1,780 કરોડ રૂપિયાના નેશનલ હાઇવે પ્રોજેક્ટ્સનું પણ ખાતમુહૂર્ત કરશે। તેઓ કડાણા ડેમ ખાતે 110 મેગાવોટના ફ્લોટિંગ સોલાર પ્રોજેક્ટ અને પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનોના લોકાર્પણ સહિતના ગુજરાત સરકારના 2,600 કરોડથી વધુના વિકાસકામોનું પણ લોકાર્પણ અને શિલાન્યાસ કરશે। આ પ્રવાસ દરમિયાન પ્રધાનમંત્રી નવસારી ખાતે ભાજપાના નવા એઆઈ સંચાલિત હાઇટેક કાર્યાલયનું પણ ઉદ્ઘાટન કરશે। અપર્ણા ખૂંડ, આકાશવાણી સમાચાર, અમદાવાદ।

0: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આજની વડોદરાની મુલાકાત અગાઉ ગઈકાલે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વિકસિત ભારત પદયાત્રા યોજી હતી. દાંડિયા બજાર સ્થિત ફેકલ્ટી ઓફ ટેકનોલોજીથી કીર્તિસ્તંભ સુરસાગર તળાવ સુધી આ યાત્રા યોજાઈ હતી. મોડી સાંજે સુરસાગર તળાવ ખાતે પ્રખ્યાત ગાયક કૈલાશ ખેરની ઉપસ્થિતિમાં સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજાયો હતો. વડોદરાને સ્વચ્છ બનાવવામાં જેમણે વિશેષ યોગદાન આપ્યું છે તેવા સ્વચ્છતા દૂતોનું સન્માન કરવામાં આવ્યું હતું.
1: પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજી 35,000 કરોડ રૂપે કી વિકાસ કી ભેટ લેકે વડોદરા પધાર રહે હૈ. વડોદરા શહેર એવમ આસપાસ કે લોગો ને મિલકે યે કાર્યક્રમ કો જૈસે વિકાસ સંકલ્પ કે રૂપ મે મનાને કા તય કર લિયા હૈ.
0: કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના રાજ્યના પ્રવાસ અગાઉ ગઈકાલે અમદાવાદમાં ચાલી રહેલી રેલવે યોજનાઓની પ્રગતિની સમીક્ષા કરી. તેમણે કહ્યું હતું કે બુલેટ ટ્રેનની કામગીરી ઝડપથી ચાલી રહી છે.
2: બુલેટ ટ્રેન કા પ્રોગ્રેસ બહોત અચ્છા હૈ. જો અગલે સાલ કે લિયે ટાર્ગેટ રખા હૈ, સુરત સે બિલીમોરા પહેલા સેક્શન શાયદ ઉસસે જ્યાદા હી હોગા. આને વાલે દિસંબર મે સિવિલ કન્સ્ટ્રક્શન કમ્પ્લીટ હો જાયેગા ઓર ટ્રેન કા મેન્યુફેક્ચરિંગ ભી બહોત તેજી સે ચલ રહા હૈ. ટ્રેન કા કમ્પ્લીટ જો ફર્સ્ટ કોચ જિસકી ટેસ્ટિંગ હોગી વો ટેસ્ટિંગ વાલા કોચ ઓલરેડી બન ગયા હૈ.
0: ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રની શરૂઆત અગાઉ કામકાજ સલાહકાર સમિતિની બેઠક યોજાઈ ગઈ હતી. વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં સત્રના કામકાજની રૂપરેખા અને એજન્ડા અંગે ચર્ચા કરવામાં આવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં યોજાયેલ આ બેઠકમાં કોંગ્રેસના તુષાર ચૌધરી અને શૈલેષ પરમાર પણ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકની માહિતી આપતા પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે ચોમાસુ સત્ર 9 થી 11 સપ્ટેમ્બરે યોજાશે, જેમાં કુલ 9 વિધેયક રજૂ થશે.
3: સન 2026 નું ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સુધારા વિધેયક, સન 2026 નું વિધેયક ક્રમાંક 27, સન 2026 નું ગુજરાત ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ વિધેયક, સન 2026 નું વિધેયક ક્રમાંક 28, સન 2026 નું ગુજરાત માલ અને સેવા સુધારા વિધેયક. કેટલાક સુધારા વિધેયક છે અને કેટલાક વિધેયક એ નવા છે. માન્ય અધ્યક્ષશ્રી ચર્ચા વિચારણા કર્યા પછી અમારી સાથે જે કાંઈ નક્કી થશે વિધાનસભાના પટલ ઉપર એ સાર્વજનિક થશે.
0: 5 સપ્ટેમ્બરે અમદાવાદની ગુજરાત હાઈકોર્ટ અને સુરત કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીના કેસમાં 2 આરોપીઓની ચેન્નઈ ખાતેથી ધરપકડ કરવામાં આવી છે. અમદાવાદ સાયબર ક્રાઇમની ટીમે તપાસ કરતા હાઈકોર્ટ રજીસ્ટ્રારને જે ધમકીભર્યો મેઇલ મોકલવામાં આવ્યો હતો તે ચેન્નાઈથી કરાયેલું ખુલ્યું હતું. ટીમે ચેન્નઈ જઈ સુરતના અશફાક તેમજ મધ્યપ્રદેશના રાજેશ મુનિયા એમ 2 શખ્સોને ઝડપી લીધા. અમદાવાદ લાવી બંનેની પૂછપરછ કરાતા બંને એનડીપીએસના કેસમાં સુરતની લાજપોર જેલમાં બંધ હતા અને હાલ પેરોલ પર બહાર છે. 5 સપ્ટેમ્બરે કોર્ટની તારીખ હોય તેમાં હાજર ન રહેવું પડે તે માટે ધમકીભર્યો મેઇલ કર્યો હોવાનું તપાસમાં બહાર આવ્યું છે તેમ અમદાવાદ પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે જણાવ્યું હતું.
4: અમદાવાદ હાઈકોર્ટ કો ઓર સુરત કોર્ટ કો ઈમેલ 5 સપ્ટેમ્બર 2026 કે દિન જિસમે બોમ્બ આરડીએસ આજ બ્લાસ્ટ હોગા એસા કરકે મેઇલ થા ઉસકે આધાર પે ઇમિડિયેટલી સાયબર ક્રાઇમ પોલીસન મે ગુના દાખિલ કિયા ગયા ઓર ટીમે અપને કામ પે લગ ગઈ ઓર 2 આરોપીઓ કો હમ લોગો ને ચેન્નઈ સે પકડા જો હૈ ચેન્નઈ એટીએસ કી મદદ ભી મિલી.
0: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. ભાવનગર નકલી દારૂકાંડમાં લાંબા સમયથી ફરાર આરોપી હરદીપ મોરીસિંહ સિહોરથી ઝડપાયો છે. પોલીસે ચોક્કસ બાતમીના આધારે દાદાની વાવ વિસ્તારમાંથી આરોપીને ઝડપી ધરપકડ કરી હતી. પોલીસે ઝડપાયેલા આરોપીને સ્થાનિક અદાલતમાં રજૂ કરી 4 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. જામનગર પોલીસે ઇન્ડિયન બેંકની શાખામાંથી મૂળ દાગીનાને નકલી દાગીનાથી બદલી 39 લાખથી વધુના ગીરવે રાખેલ સોનું ચોરી કરવાના આરોપમાં 2 આરોપીની ધરપકડ કરી હતી. જામનગરના નાયબ પોલીસ અધિક્ષક જયવીર સજાલાએ આ અંગે વધુ માહિતી આપી હતી.
5: બેંક કે મેનેજર કે વહા સે ચાવી નિકાલ કર જો બેંક કા વોલ્ટ હોતા હૈ વહા સે જો ગોલ્ડ લોન કે ગહેને હોતા ઓરિજિનલ ગહેને નિકાલ કર ડુપ્લિકેટ ગહેને રખ દિયે થે. સિટી એડિશન પોલીસ સ્ટેશન કો ઇન્ફોર્મેશન મિલતે હી ઉન્હોને ત્વરિત કાર્યવાહી કરકે યે અક્યુઝ કો પકડ લિયા થા. ઇન દોનો કે ખિલાફ FIR દર્જ કી ગઈ હૈ ઓર અબ ઇન દોનો કો કસ્ટડી મે લેકર આગે કી કાર્યવાહી ચાલુ હૈ.
0: મોરબી જિલ્લાના માળિયાર તાલુકાના નવલખી અને કંડલા વચ્ચે સંભવિત સમુદ્ર સેતુના નિર્માણ અંગે પત્ર વ્યવહાર ચાલી રહ્યો છે. આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ સાકાર કરવા તેની ઊંડાણપૂર્વકની માહિતી મેળવવા મંત્રી અને ધારાસભ્ય કાંતિલાલ અમૃત્યાએ નવલખી પોર્ટના અધિકારીઓ સાથે સ્થળ મુલાકાત કરી હતી. ભાવનગર તાલુકાના કોળિયાક ખાતે નિષ્કલંક મહાદેવ ખાતે આગામી 10 અને 11 સપ્ટેમ્બરે યોજાનાર ભાદર

0: ભાદરવી અમાસના મેળા માટે જિલ્લા વહીવટીતંત્ર અધિકારીઓ સાથે ભાવનગર ગ્રામ્યના પ્રાંત અધિકારીની બેઠક યોજાઈ હતી. અમદાવાદમાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન દ્વારા આયોજિત ગુજરાત સુપર લીગ 3ની ગઈકાલે રમાયેલી મેચમાં સૌરાષ્ટ્ર સ્પાર્ટન્સે ગાંધીનગર જાયન્ટ્સને 2-0 હરાવ્યું હતું. આ વિજય સાથે સૌરાષ્ટ્ર સ્પાર્ટન્સની ટીમ 7 અંકો સાથે ટોચ પર રહી, જ્યારે વડોદરા વોરિયર્સ અને સુરત સ્ટ્રાઇકર્સ વચ્ચે રમાયેલી મેચમાં વડોદરાની ટીમે 3-1 વિજય મેળવ્યો હતો. આજથી પર્વાધિરાજ પર્યુષણનો પ્રારંભ થઈ રહ્યો છે. તેરાસરોમાં વિશેષ પૂજા યોજાશે. 7 દિવસ આરાધનાના છે અને 8મો દિવસ સિદ્ધિનો હોય છે. પર્વના 5મા દિવસે 12 સપ્ટેમ્બરે પ્રભુ મહાવીર સ્વામીના જન્મનું વાંચન કરાશે. અરવલ્લી જિલ્લાના ભિલોડાના મઉ ગામે ભુવનેશ્વર મહાદેવ મંદિરે ત્રિદિવસીય શિવ દર્શનનું આયોજન કરાયું હતું. અમદાવાદના શિવભક્ત હસમુખ પટેલે દોરેલ ભગવાન શિવની વિવિધ મુદ્રાઓ અને દ્વાદશ જ્યોતિર્લિંગની અનુભૂતિ કરાવતા 275 ચિત્રોનું દર્શન ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. અમદાવાદ સ્થિત સિવિલ હોસ્પિટલ ખાતે દિલ્હીના વતની અને હાલ અમદાવાદ ખાતે કામ કરતા 31 વર્ષીય યુવાન રોહિતસિંહને બ્રેઇન ડેડ જાહેર કર્યા બાદ તેમના પરિવારે લીવર, બે કિડની અને પેન્ક્રિયાસ સહિત કુલ 4 અંગોનું દાન કરી 4 જરૂરિયાતમંદ દર્દીઓને નવજીવન બક્ષવાનો નિર્ણય લીધો છે. સિવિલ હોસ્પિટલમાં આ 254મું અંગદાન થયું હતું. રાજ્યના 8-13 વર્ષના બાળકો માટે જૂનાગઢ ખાતે 7 દિવસીય ખડક ચઢાણ તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે. 1-7 નવેમ્બર દરમિયાન જૂનાગઢ ખાતે યોજાનાર આ 7 દિવસીય તાલીમમાં ભાગ લેવા ઇચ્છુક અરજદારો તેનું અરજી ફોર્મ ફેસબુક પેજ SVIM એડમિનિસ્ટ્રેશન પરથી ડાઉનલોડ કરી શકશે. અરજી ફોર્મ 1 ઓક્ટોબર સુધીમાં જૂનાગઢના પર્વતારોહણ તાલીમ કેન્દ્ર ખાતે મોકલવાનું રહેશે. અને રાજ્યમાં આજે સવારે 6 કલાકે પૂરા થતા 24 કલાક દરમિયાન 15 તાલુકાઓમાં વરસાદ નોંધાયો. રાજ્યમાં અત્યાર સુધી સરેરાશ 4% વરસાદની ઘટ છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી 7 દિવસ રાજ્યમાં સામાન્ય વરસાદની આગાહી છે. અને અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રાજ્યના પ્રવાસે 35,000 કરોડથી વધુની વિકાસ પરિયોજનાઓની રાજ્યને ભેટ આપશે. પ્રધાનમંત્રીના ગુજરાત પ્રવાસ અગાઉ કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે રેલવે યોજનાઓની કામગીરીની સમીક્ષા કરી. આવતીકાલથી યોજાનાર વિધાનસભાના ચોમાસુ સત્ર અગાઉ કામકાજ સમિતિની બેઠક યોજાઈ કુલ 9 વિધેયક રજૂ થશે. હાઈકોર્ટ અને સુરતની અદાલતમાં બોમ્બ વિસ્ફોટની ધમકી આપનારા 2 આરોપીની ચેન્નઈથી ધરપકડ. ગુજરાત સુપર લીગ સિઝન 3ની મેચમાં સૌરાષ્ટ્ર સ્પાર્ટન્સ અને વડોદરાની વિજય. અને દેરાસરોમાં વિશેષ પૂજા, આજથી પર્વાધિરાજ પર્યુષણ પર્વનો પ્રારંભ. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
1: સૌની માટે સામાજિક સુરક્ષા અટલ પેન્શન યોજના, મોદીજીનો સંકલ્પ.
2: યોજના ઉન નૌજવાનો કે લીએ હૈ તાકી આપ જબ 60 સાલ કે હોંગે આપકો કભી કિસી કે સહારે કી જરૂરત ન પડે, આપ અપના બુઢાપા ભી ગૌરવ કે સાથ વિતા સકો.
1: અત્યાર સુધીમાં આ યોજના સાથે 9,50,00,000 થી વધુ લાભાર્થીઓ જોડાઈ ચુક્યા છે. જો આપ પણ 18-40 વર્ષની ઉંમરના છો તો માસિક અટલ પેન્શન સહિત યોજનાના 3 ગેરંટીડ ફાયદાઓની જાણકારી માટે આપની નજીકની બેંક શાખામાં સંપર્ક કરો.
3: ધ્યાન દે, આપકી મહેનત કો રાષ્ટ્રીય પહેચાન. પશુપાલન ક્ષેત્ર મેં ઉત્કૃષ્ટ યોગદાન દેને ઓર નવીન પ્રૌદ્યોગિકી પ્રથાઓ કો અપનાને વાલોં કો ભારત સરકાર કા પશુપાલન એવં ડેરી વિભાગ પ્રદાન કરતા હૈ રાષ્ટ્રીય સમ્માન. આજ હી નામાંકન કરે રાષ્ટ્રીય ગોપાલ રત્ન પુરસ્કાર 2026 કે લીએ. ઇસ પુરસ્કાર કે લીએ 3 શ્રેણીઓ મેં હોતા હૈ ચયન. સર્વશ્રેષ્ઠ ડેરી કિસાન, સર્વશ્રેષ્ઠ ડેરી સહકારી સમિતિ ઓર સર્વશ્રેષ્ઠ AI ટેકનિશિયન. ઉત્તર પૂર્વી ક્ષેત્ર ઓર હિમાલયી રાજ્યો કે લીએ વિશેષ પુરસ્કાર કા પ્રાવધાન. નામાંકન કી તિથિ 10 અગસ્ત સે 10 સિતંબર 2026 तक, तो देर किस बात की. आज ही आवेदन करें www.awards.gov.in पर या संपर्क करें नजदीकी CSC केंद्र पर. राष्ट्रीय गोपाल रत्न पुरस्कार 2026 पशुपालन एवं डेयरी विभाग भारत सरकार द्वारा जनहित में जारी.
4: 8 सितंबर 2026 वडोदरा तैयार छे. डेडिकेटेड फ्रेट कॉरिडोर, नवी रेल कनेक्टिविटी, 6-lane हाईवे, ब्रिजेस, सोलर पार्क, नवो रिंग रोड अने 14,000 થી વધુ પાકા ઘર. આર યુ રેડી? માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં થશે ₹35,200 કરોડથી વધુના ભવ્ય વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત. વડોદરા વોન્ટ્સ મોર, વડોદરા વોન્ટ્સ વિકસિત ભારત, વિકસિત ગુજરાત.
5: જેમણે દેશને સ્વચ્છ ભારતનો મંત્ર આપ્યો એવા આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સ્વાગત માટે ગુજરાતે અપનાવ્યો છે.

0: એક અનોખો અભિગમ જેનું નામ છે સ્વચ્છતા સે સ્વાગત, જેને માનનીય વડાપ્રધાનશ્રીએ હંમેશા સર્વોચ્ચ પ્રાથમિકતા આપી છે. એ જ સ્વચ્છતાના સંકલ્પ સાથે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં સંસ્કારી નગરી વડોદરા કરશે તેમનું સ્વચ્છતાથી સ્વાગત. ગામડાના ચોરાથી રસ્તાઓ સુધી, શાળાઓથી લઈને તળાવો સુધી, હજારો હાથોની લોક ભાગીદારીથી વડોદરા સ્વચ્છ બની રહ્યું છે. કચરાનો યોગ્ય નિકાલ થઈ રહ્યો છે અને હરિયાળી માટે રોપાઈ રહ્યા છે નવા વૃક્ષો. શબ્દોથી નહીં, સ્વચ્છ રસ્તાઓથી, માત્ર અભિવાદનથી નહીં, જવાબદારીથી. સુસ્વાગતમ વડાપ્રધાનશ્રી, તમારા સ્વચ્છ અને હરિયાળા ગુજરાતમાં.
1: બે દાયકા પહેલા તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા જોવાયેલું વાઇબ્રન્ટ ગુજરાતનું સપનું આજે વૈશ્વિક રોકાણકારો માટે વિશ્વાસનું પ્રતીક બન્યું છે. આ જ વિઝનને કેન્દ્રમાં રાખીને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં નવી દિલ્હીમાં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2027 કર્ટન રેઝર કાર્યક્રમે ગુજરાતના ઔદ્યોગિક રોકાણમાં એક નવી દિશા આપી. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ઉદ્યોગ જગતના અગ્રણીઓને ગુજરાતની વિકાસ યાત્રામાં સહભાગી થવા આમંત્રિત કર્યા.
2: પ્રધાનમંત્રી જી કે શબ્દ ધારા સંકલ્પ કો હમ વાઇબ્રન્ટ ગુજરાત કે માધ્યમ સે ગતિ દેંગે. આજ મે દેશ ઓર દુનિયા કે એન્ટરપ્રિનર્સ, ઇન્વેસ્ટર્સ ઓર બિઝનેસ લીડર્સ કો ગુજરાત આને કા નિમંત્રણ દેતા હું. આઈએ ગુજરાત કી વિકાસ યાત્રા મે સહભાગી બનીએ, નયે અવસરો સે જુડીએ ઓર ગુજરાત કે યુવાઓ કી પ્રતિભા કે સાથ અપને ભવિષ્ય કો જોડીએ.
1: ગુજરાત હવે માત્ર પારંપરિક ઉદ્યોગો જ નહીં, પરંતુ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2027 થકી સેમિકન્ડક્ટર, ફિનટેક, ગ્રીન હાઇડ્રોજન અને એઆઈ જેવા ભાવિ ઉદ્યોગોમાં રોકાણનું વૈશ્વિક હબ બનશે. માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકાર વિકસિત ભારત 2047ના સંકલ્પને સાકાર કરવા વિકસિત ગુજરાતના મંત્ર સાથે આગળ વધી રહી છે. વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2027.

0: જેમણે દેશને સ્વચ્છ ભારતનો મંત્ર આપ્યો એવા આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સ્વાગત માટે ગુજરાતે અપનાવ્યો છે એક અનોખો અભિગમ, જેનું નામ છે સ્વચ્છતા સે સ્વાગત, જેને માનનીય વડાપ્રધાનશ્રીએ હંમેશા સર્વોચ્ચ પ્રાથમિકતા આપી છે. એ જ સ્વચ્છતાના સંકલ્પ સાથે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં સંસ્કારી નગરી વડોદરા કરશે તેમનું સ્વચ્છતાથી સ્વાગત. ગામડાના ચોરાથી રસ્તાઓ સુધી, શાળાઓથી લઈને તળાવો સુધી, હજારો હાથોની લોક ભાગીદારીથી વડોદરા સ્વચ્છ બની રહ્યું છે. કચરાનો યોગ્ય નિકાલ થઈ રહ્યો છે અને હરિયાળી માટે રોપાઈ રહ્યા છે નવા વૃક્ષો. શબ્દોથી નહીં, સ્વચ્છ રસ્તાઓથી, માત્ર અભિવાદનથી નહીં, જવાબદારીથી.
1: સુસ્વાગતમ વડાપ્રધાનશ્રી,
0: તમારા સ્વચ્છ અને હરિયાળા ગુજરાતમાં.

8 સપ્ટેમ્બર 2026 વડોદરા તૈયાર છે. ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર, નવી રેલ કનેક્ટિવિટી, 6 લેન હાઈવે, બ્રિજિસ, સોલાર પાર્ક, નવો રિંગ રોડ અને

14,000 થી વધુ પાકા ઘર. આર યુ રેડી? માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં થશે રૂપિયા 35,200 કરોડથી વધુના ભવ્ય વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત. વડોદરા વોન્ટ્સ મોર. વડોદરા વોન્ટ્સ વિકસિત ભારત. વિકસિત ગુજરાત.

0: નમસ્કાર. આકાશવાણી સમાચાર મિત્તલ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાતમાં 35,000 કરોડ રૂપિયાથી વધુના વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે. નવી દિલ્હી અદાલતે પીજી સુવિધાઓ માટે કડક તપાસના આદેશ આપ્યા. ઇમારત ધરાશાયી થયાના મામલે 3ની ધરપકડ. 6G ટેકનોલોજી પર વૈશ્વિક પહેલમાં ભારત 24 દેશોમાં જોડાયું. દક્ષિણ લેબનોનના એક ગામ પર ઇઝરાયેલી હવાઈ હુમલામાં 12ના મોત. ટેનિસમાં ભારતના કરણ સિંહે ITF મેન્સ વર્લ્ડ ટૂરમાં મેન્સ સિંગલ્સનું ટાઇટલ જીત્યું. અને અમદાવાદમાં રમાતી વિશ્વ તીરંદાજી પેરા સિરીઝમાં ભારતીય ખેલાડીઓ આજે 4 સુવર્ણચંદ્રક માટે મેદાનમાં ઉતરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાત અને મહારાષ્ટ્રની મુલાકાતે છે, ત્યારે ગુજરાતના વડોદરામાં 35,000 કરોડ રૂપિયાથી વધુના વિવિધ વિકાસ કાર્યોનું શિલાન્યાસ અને ઉદઘાટન કરશે. સાંભળી એક અહેવાલ.
1: પ્રધાનમંત્રીના પ્રવાસનું મુખ્ય આકર્ષણ 20,700 કરોડથી વધુના ખર્ચે તૈયાર થયેલા વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેટ કોરિડોરના 326 કિલોમીટર લાંબા 3 મહત્વના સેક્શનનું લોકાર્પણ છે, જેનાથી સમગ્ર ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર નેટવર્ક સંપૂર્ણપણે કાર્યરત થઈ જશે. તેમજ ટાંડા રોડ અને વડોદરા વચ્ચે નવી પેસેન્જર ટ્રેન સેવાનો પણ પ્રારંભ કરાવશે, જે અલીરાજપુરના આદિવાસી અંતરિયાળ વિસ્તારોને દેશના રેલ નેટવર્ક સાથે જોડશે. સાથે જ પ્રધાનમંત્રી ગુજરાત અને મધ્યપ્રદેશ વચ્ચેની કનેક્ટિવિટી મજબૂત કરવા માટે 9,700 કરોડથી વધુના રેલવે પ્રોજેક્ટ્સ અને 1,780 કરોડ રૂપિયાના નેશનલ હાઇવે પ્રોજેક્ટ્સનું પણ ખાતમુહૂર્ત કરશે. તેઓ કડાણા ડેમ ખાતે 110 મેગાવોટના ફ્લોટિંગ સોલાર પ્રોજેક્ટ અને પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનોના લોકાર્પણ સહિતના ગુજરાત સરકારના 2,600 કરોડથી વધુના વિકાસ કામોનું પણ લોકાર્પણ અને શિલાન્યાસ કરશે. અપર્ણા ખૂંડ, આકાશવાણી સમાચાર, અમદાવાદ.
0: કેન્દ્રીય રેલવેમંત્રી અશ્વિની વૈષ્ણવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ગુજરાતના પ્રવાસ અગાઉ ગઈકાલે અમદાવાદમાં ચાલી રહેલ રેલવેની યોજનાઓની પ્રગતિની સમીક્ષા કરી. તેમણે જણાવ્યું કે બુલેટ ટ્રેનની કામગીરી ઝડપથી ચાલી રહી છે.
2: બુલેટ ટ્રેન કા પ્રોગ્રેસ બહોત અચ્છા હૈ.

0: जो अगले साल के लिए टारगेट रखा है, सूरत से बिलिमोरा पहला सेक्शन शायद उससे ज्यादा ही होगा। आने वाले दिसंबर में सिविल कंस्ट्रक्शन कंप्लीट हो जाएगा और ट्रेन का मैन्युफैक्चरिंग भी बहुत तेजी से चल रहा है। ट्रेन का कंप्लीट जो फर्स्ट कोच जिसकी टेस्टिंग होगी, वो टेस्टिंग वाला कोच ऑलरेडी बन गया है।
1: નવી દિલ્હીના સત્ય નિકેતનમાં ઇમારત ધરાશાયી થવાના સંદર્ભમાં દિલ્હી પોલીસે 3 લોકોની ધરપકડ કરી છે, જ્યારે 7 લોકોના મોતની ઘટનાની તપાસ વધુ ઝડપી બનાવી છે. અદાલતે પીજી સુવિધાઓ માટે અનેક સૂચનાઓ સાથે કડક તપાસના આદેશ આપ્યા છે. સાંભળીએ આ અંગે એક અહેવાલ.
2: न्यायालय ने कहा कि जांच में ये देखा जाए कि इमारत के लिए सभी जरूरी मंजूरियां ली गई थीं या नहीं, किसी भी लापरवाही के लिए जिम्मेदार अधिकारियों की पहचान की जाए और उनके खिलाफ की गई या प्रस्तावित कार्रवाई की जानकारी दी जाए. न्यायालय ने दिल्ली विश्वविद्यालय के आसपास निजी पीजी और छात्रावासों में रहने वाले विद्यार्थियों की सुरक्षा को लेकर चिंता भी जताई. न्यायालय ने नगर निगम को सभी पीजी आवासों का निरीक्षण कर ये सुनिश्चित करने को कहा है कि उनका संचालन जरूरी मंजूरियों और भवन उपनियमों के अनुसार हो रहा है. समाचार कक्ष से
1: ભારત અમેરિકા સહિત 24 અન્ય દેશ 6G ટેકનોલોજી નેટવર્ક વિકસાવવામાં આંતરરાષ્ટ્રીય સહયોગ માટેની એક પહેલમાં સહભાગી થશે. અમેરિકાના મિયામીમાં આયોજિત G20 ઇનોવેશન મંત્રીમંડળની બેઠક દરમિયાન કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ રાજ્યમંત્રી જીતિન પ્રસાદે અમેરિકી વાણિજ્ય સચિવ હોવર્ડ લુટનિક સાથે મુલાકાત કર્યા બાદ આ જાહેરાત કરવામાં આવી છે. બંને દેશના નેતાઓએ 6G ટેકનોલોજીના ભવિષ્ય અને આગામી પેઢીના ટેલિકોમ્યુનિકેશન નેટવર્ક માટેના આંતરરાષ્ટ્રીય સહયોગના મુદ્દા પર ચર્ચા કરી હતી. સંરક્ષણ સંપાદન પરિષદે સંરક્ષણ દળો માટે 1,10,000 કરોડ રૂપિયાથી વધુના મૂડી સંપાદન પ્રસ્તાવોને મંજૂરી આપી છે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહની અધ્યક્ષતામાં ગઈકાલે યોજાયેલી પરિષદની બેઠક દરમિયાન આ મંજૂરી આપવામાં આવી હતી. સાંભળીએ એક અહેવાલ.
3: परिषद की बैठक में सेना के लिए रासायनिक, जैविक, रेडियोलॉजिकल और परमाणु टोही वाहन, हाई मोबिलिटी वाहन, स्वचालित माइन लेयर, एडवांस्ड लाइट हेलीकॉप्टर, ट्रॉल टैंक और सर्वत्र ब्रिज सिस्टम की खरीद को मंजूरी दी गई. नौसेना के लिए अरुद्रा रडार की भी खरीद तथा मरीन गैस टर्बाइन के डिजाइन और विकास के बाद उनकी खरीद के प्रस्ताव को मंजूरी मिली है. रिशु के साथ सकलैन अख्तर, आकाशवाणी समाचार, दिल्ली.
1: લક્ઝમબર્ગના નાયબ પ્રધાનમંત્રી અને વિદેશમંત્રી ઝવિયર પટેલે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં કાયમી બેઠક માટે ભારતની દાવેદારીને ટેકો જાહેર કર્યો છે. એક સમાચાર એજન્સી સાથેની મુલાકાતમાં શ્રી પટેલે જણાવ્યું કે ભારતનું કદ અને વૈશ્વિક મહત્વ વિસ્તૃત સુરક્ષા પરિષદમાં તેનો સમાવેશ જરૂરી બનાવે છે. તેમણે કહ્યું કે યુએનએસસી એવા મુખ્ય દેશોમાં બિનકાયમી એવા ભારત અને બ્રાઝિલને સમાવવાનો ઉલ્લેખ કર્યો છે. આગામી બ્રિક્સ સમિટ માટે ઇરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેજેસ્કિયાન નવી દિલ્હીની મુલાકાતે છે. ઇરાની વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઇસ્માઇલ બાઘાઈએ નવી દિલ્હી સાથેના સંબંધો પર ભાર મૂકતા જણાવ્યું કે બ્રિક્સ સમિટમાં ભારતની ભૂમિકા મહત્વપૂર્ણ છે. આ જૂથ દ્વિપક્ષીય વેપાર અને વ્યૂહાત્મક સહયોગને વધુ ગાઢ બનાવવા માટે એક મજબૂત મંચ પૂરું પાડશે તેમ તેમણે જણાવ્યું. આગામી 12-13 સપ્ટેમ્બરના રોજ નવી દિલ્હીમાં યોજાનાર બ્રિક્સ સમિટમાં રાષ્ટ્રપતિ પેજેસ્કિયાને વિશ્વાસ વ્યક્ત કર્યો કે બહુપક્ષીય રાજદ્વારી દ્વિપક્ષીય સંબંધોમાં પ્રગતિને વધુ વેગ મળશે. ભારતીય ચૂંટણી પંચે પુડુચેરીમાં થટ્ટંચાવડી વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીનું મતદાન 6 ઓક્ટોબર અને મતગણતરી 9 ઓક્ટોબરે કરવાની જાહેરાત કરી છે. આવતીકાલે ગેઝેટ પ્રસિદ્ધ થશે અને 16 સપ્ટેમ્બર સુધી નામાંકન દાખલ કરી શકાશે. ચકાસણી 17 સપ્ટેમ્બરે થશે, જ્યારે ઉમેદવારીપત્રો પાછા ખેંચવાની છેલ્લી તારીખ 19 સપ્ટેમ્બર છે. ફક્ત થટ્ટંચાવડી વિધાનસભા મતવિસ્તારમાં આદર્શ આચારસંહિતા તાત્કાલિક અસરથી ચૂંટણી પૂર્ણ થાય ત્યાં સુધી અમલમાં રહેશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. વરસાદ અને બંધોમાંથી પાણી છોડવાને કારણે ઉત્તરપ્રદેશના 25 જિલ્લાઓ પૂર જેવી પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે. રાજ્યના ઘણા જિલ્લાઓમાં છેલ્લા 24 કલાક દરમિયાન મધ્યમથી ભારે વરસાદ પડ્યો છે. સાંભળીએ આ અંગે એક અહેવાલ.
4: राहत आयुक्त कार्यालय के मुताबिक बाढ़ प्रभावित क्षेत्रों में राहत दलों की पहुंच सुनिश्चित करने के लिए व्यापक स्तर पर नाव और मोटर बोट तैनात की गई है। बाढ़ के बाद संक्रमण और जल जनित बीमारियों की आशंका को देखते हुए स्वास्थ्य विभाग को भी पूरी तरह सक्रिय रखा गया है। उधर बदायूं और बलिया में गंगा, शाहजहांपुर में राम गंगा, बाराबंकी, अयोध्या और बलिया के तुर्तीपार में घाघरा और लखीमपुर खीरी में शारदा नदी खतरे के निशान

0: चांद से ऊपर बह रही है। सुशील चंद्र तिवारी, आकाशवाणी समाचार, लखनऊ।
1: દક્ષિણ લેબનોનના એક ગામ પર ઇઝરાયેલી હવાઈ હુમલામાં 12 લોકોના મોત થયા છે. ફકર રૂમાને રાત્રે એક રહેણાંક મકાન પરના હવાઈ હુમલામાં 2 બાળકો અને 4 મહિલાઓ સહિત 11 લોકો માર્યા ગયા છે. વાહન પર બીજા હુમલામાં એક પેરામેડિકનું પણ મોત થયું છે. ઇઝરાયેલી સૈન્યે જણાવ્યું હતું કે તેણે દેશના કબજા હેઠળના વિસ્તારમાં સૈનિકો પર ડ્રોન હુમલાના બદલામાં ઈરાન સાથે સશસ્ત્ર માળખા પર હુમલો કર્યો હતો. ટેનિસમાં ભારતના કરણ સિંહે ઇન્ડોનેશિયાના બાલી ખાતે આઈટીએફ મેન્સ વર્લ્ડ ટુર M15માં મેન્સ સિંગલ્સનું ટાઇટલ પોતાને નામ કર્યું છે. આ કરણે કરિયરનું ચોથું ટાઇટલ પોતાને નામ કર્યું છે. હરિયાણાના ચોથા ક્રમાંકિત ભારતીય ખેલાડીએ હાર્ડકોર્ટ પરની ફાઇનલમાં 5મા ક્રમાંકિત ન્યૂઝીલેન્ડના આઇઝેક બેકટ્રોફને હરાવી 7-5, 7-6થી જીત મેળવી ટાઇટલ જીત્યું છે. અને ગુજરાતના અમદાવાદમાં ચાલી રહેલ વિશ્વ તીરંદાજી પેરા સિરીઝમાં ભારતીય ખેલાડીઓ આજે 4 સુવર્ણ ચંદ્રક માટે રમશે. પેરા રિકર્વ મહિલા અને પુરૂષ ટીમો ફાઇનલમાં આજે ભારતની ભાવના અને પૂજા ચીનની લિયાંગ ક્યુરોંગ અને ચેન યુ સામે, જ્યારે પુરૂષોની ટીમમાં ભારતના હરવિંદર સિંહ અને વિજય સુન્ની સ્લોવકિયાના ડેવિડ ઇવાન અને ડેનિસ ઇવાન સામે રમશે. અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે સિમ્પલ ઠક્કર.
2: નમસ્કાર. આજના મુખ્ય અખબારોમાં હેડલાઇન્સમાં વિવિધતા વાંચવા મળી રહી છે, જેમાં ગુજરાત સમાચારે સોનું ગીરવે મૂકી લોકો ઘર ચલાવી રહ્યા છે અને મુખ્ય હેડલાઇન બનાવી છે. સંદેશે આર્મી માટે રૂપિયા 1.10 લાખ કરોડના શસ્ત્રો ખરીદાશે અને મુખ્ય શીર્ષક બનાવ્યું છે. અને નવગુજરાત સમયે હોર્મુઝમાં બંને તરફના રૂટ નિયંત્રિત કરીશું ઈરાન, જ્યારે દિવ્ય ભાસ્કરે 1,255 કરોડ ખર્ચ્યા છતાં ગુજરાતના 4 શહેરમાં હવામાનનું પ્રદૂષણ ભયજનક અંગેના સમાચાર વાંચવા મળી રહ્યા છે.
1: અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાતમાં 35,000 કરોડ રૂપિયાથી વધુના વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે. નવી દિલ્હી અદાલતે પીજી સુવિધાઓ માટે કડક તપાસના આદેશ આપ્યા. 6G ટેકનોલોજી પર વૈશ્વિક પહેલમાં ભારત 24 દેશોમાં જોડાયું. દક્ષિણ લેબનોન પર ઇઝરાયેલી હવાઈ હુમલામાં 12ના મોત. ટેનિસમાં ભારતના કરણ સિંહે આઈટીએફ વર્લ્ડ ટુરમાં મેન્સ સિંગલ્સનું ટાઇટલ જીત્યું. અને અમદાવાદમાં રમાતી વિશ્વ તીરંદાજી પેરા સિરીઝમાં ભારતીય ખેલાડીઓ આજે 4 સુવર્ણ ચંદ્રક માટે મેદાનમાં ઉતરશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
3: બે દાયકા પહેલા તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા જોવાયેલું વાઇબ્રન્ટ ગુજરાતનું સપનું આજે વૈશ્વિક રોકાણકારો માટે વિશ્વાસનું પ્રતીક બન્યું છે. આ જ વિઝનને કેન્દ્રમાં રાખીને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં નવી દિલ્હીમાં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2027 કર્ટન રેઝર કાર્યક્રમે ગુજરાતના ઔદ્યોગિક રોકાણમાં એક નવી દિશા આપી. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ઉદ્યોગ જગતના અગ્રણીઓને ગુજરાતની વિકાસ યાત્રામાં સહભાગી થવા આમંત્રિત કર્યા.
4: પ્રધાનમંત્રી જી કે શબ્દ ધારા સંકલ્પ કો હમ વાઇબ્રન્ટ ગુજરાત કે માધ્યમ સે ગતિ દેંગે. આજ મે દેશ ઓર દુનિયા કે એન્ટરપ્રિનર્સ ઇન્વેસ્ટર્સ ઓર બિઝનેસ લીડર્સ કો ગુજરાત આને કા નિમંત્રણ દેતા હું. આઈએ ગુજરાત કી વિકાસ યાત્રા મે સહભાગી બનીએ, નયે અવસરો સે જુડીએ ઓર ગુજરાત કે યુવાઓ કી પ્રતિભા કે સાથ અપને ભવિષ્ય કો જોડીએ.
3: ગુજરાત હવે માત્ર પારંપરિક ઉદ્યોગો જ નહીં, પરંતુ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2027 થકી સેમિકન્ડક્ટર, ફિનટેક, ગ્રીન હાઇડ્રોજન અને એઆઈ જેવા ભાવિ ઉદ્યોગોમાં રોકાણનું વૈશ્વિક હબ બનશે. માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકાર વિકસિત ભારત 2047ના સંકલ્પને સાકાર કરવા વિકસિત ગુજરાતના મંત્ર સાથે આગળ વધી રહી છે. વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2027.
5: 8 સપ્ટેમ્બર 2026 વડોદરા તૈયાર છે. ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર, નવી રેલ કનેક્ટિવિટી, 6 લેન હાઈવે, બ્રિજિસ, સોલાર પાર્ક, નવો રિંગ રોડ અને 14,000થી વધુ પાકા ઘર. આર યુ રેડી? માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં થશે રૂપિયા 35,200 કરોડથી વધુના ભવ્ય વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત. વડોદરા વોન્ટ્સ મોર. વડોદરા વોન્ટ્સ વિકસિત ભારત, વિકસિત ગુજરાત.
6: શ્રોતા મિત્રો, હવે સાંભળીએ ગીત 1942 અ લવ સ્ટોરી ફિલ્મથી. કવિતા કૃષ્ણમૂર્તિના સ્વર, આરડી બર્મનનું સંગીત.

0: आप सुन रहे हैं विविध भारती राष्ट्रीय सेवा देश की सुरीली धड़कन। चित्रलोक कार्यक्रम के लिए कीजिए बस थोड़ा सा इंतजार।
1: જેમણે દેશને સ્વચ્છ ભારતનો મંત્ર આપ્યો એવા આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સ્વાગત માટે ગુજરાતે અપનાવ્યો છે એક અનોખો અભિગમ, જેનું નામ છે સ્વચ્છતા સે સ્વાગત, જેને માનનીય વડાપ્રધાનશ્રીએ હંમેશા સર્વોચ્ચ પ્રાથમિકતા આપી છે। એ જ સ્વચ્છતાના સંકલ્પ સાથે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં સંસ્કારી નગરી વડોદરા કરશે તેમનું સ્વચ્છતાથી સ્વાગત। ગામડાના ચોરાથી રસ્તાઓ સુધી, શાળાઓથી લઈને તળાવો સુધી હજારો હાથોની લોક ભાગીદારીથી વડોદરા સ્વચ્છ બની રહ્યું છે। કચરાનો યોગ્ય નિકાલ થઈ રહ્યો છે અને હરિયાળી માટે રોપાઈ રહ્યા છે નવા વૃક્ષો। શબ્દોથી નહીં, સ્વચ્છ રસ્તાઓથી, માત્ર અભિવાદનથી નહીં, જવાબદારીથી। સુસ્વાગતમ વડાપ્રધાનશ્રી, તમારા સ્વચ્છ અને હરિયાળા ગુજરાતમાં।
0: आप सभी को सविता सिंह का

0: વિવિધ ભારતીની વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો વડનેર કર જ્વેલર્સ ટાઈમ. અત્યારે સવારના 8:45 થઈ છે. વડોદરામાં સૌભાગ્યના દાગીના તો ફક્ત વડનેર કર જ્વેલર્સના જ. વડનેર કર જ્વેલર્સ, બ્રહ્મપુરી, દાંડિયા બજાર, વડોદરા.
1: આ ભાગના પ્રાયોજક છે એમ કે ફર્નિચર, 5 માળનો ભવ્ય શોરૂમ, પ્રતાપનગર બ્રિજ પાસે, વડોદરા.
2: તમારું ઘર, ઓફિસ કે દુકાનની ખરી સજાવટ એટલે એમ કે ફર્નિચર, જેમનું પોતાનું જ મેન્યુફેક્ચરિંગ હોવાથી હોલસેલના ભાવે રિટેલમાં જ મળે છે બેસ્ટ ફર્નિચર.
3: 35 વર્ષના અતૂટ વિશ્વાસ સાથે 5 માળનો 12,000 સ્ક્વેર ફીટમાં ફેલાયેલો ભવ્ય શોરૂમ એમ કે ફર્નિચર, જ્યાં બજાજ ફાઇનાન્સ અને કેપિટલ ફર્સ્ટ દ્વારા ફાઇનાન્સ ફેસિલિટી પણ ઉપલબ્ધ છે. તો આવો એમ કે ફર્નિચર, મણિપુર કોમ્પ્લેક્સ, પ્રતાપનગર બ્રિજ નીચે, વડોદરા. કોલ 9824300651.
4: September 2026, વડોદરા તૈયાર છે. ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર, નવી રેલ કનેક્ટિવિટી, 6-lane highway, બ્રિજિસ, સોલાર પાર્ક, નવો રિંગ રોડ અને 14,000 થી વધુ પાકા ઘર. આર યુ રેડી? માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં થશે ₹35,200 કરોડથી વધુના ભવ્ય વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત. વડોદરા વોન્ટ્સ મોર. વડોદરા વોન્ટ્સ વિકસિત ભારત, વિકસિત ગુજરાત.
5: ક્યાં પડ્યો?
6: ઓફિસ.
5: હેલ્મેટ તો પહેરતો જા.
6: અરે કઈ ના થાય.
7: આ બહુ નોર્મલ ડાયલોગ છે જે આપણે રોજ બરોજ ના જીવનમાં સાંભળીએ જ છીએ. બાઇક ધીમે ચલાવજે. અરે કઈ ના થાય. હેલ્મેટ પહેરતો જા. અરે કઈ ના થાય. ડ્રાઈવ કરતા કરતા ફોન ના યુઝ કર. અરે કઈ ના થાય. સીટ બેલ્ટ તો પહેર. અરે કઈ ના થાય. આ રોંગ સાઈડ છે. અરે કઈ ના થાય. સાંભળ્યું છે ને? પણ જોવા જઈએ તો વાત તો સાચી જ છે. એક વખત માથું છુંદાઈ જાય પછી તો કઈ જ ના થાય. કાર ક્રેશ માં એકાદો હાથ જતો રહે પછી તો કઈ જ ના થાય. રોંગ સાઈડ ચલાવતી વખતે કારની સાથે સાથે જીવ પણ ખોઈ બેસીએ પછી તો કઈ જ ના થાય. એટલે જ હંમેશા ટ્રાફિક ના નિયમો નું પાલન કરો. હેલ્મેટ અવશ્ય પહેરો. ઓવર સ્પીડિંગ કે રોંગ સાઈડ ડ્રાઇવિંગ થી બચો. ડ્રાઈવ કરતી

0: મોબાઈલ ફોન્સ નો ઉપયોગ ટાળો અને ટ્રાફિક સિગ્નલ્સ ને ફોલો કરો.
1: ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટી, ગુજરાત સરકાર દ્વારા જનહિતમાં પ્રસારિત.
2: બદલો બદલો, આદત બદલો.
3: મશીન માં કપડાં નાખતા પહેલા ચેક નોતા કર્યા શું?
2: બદલો બદલો, આદત બદલો. હવે નજીકની બેંક માં જઈ ફાટેલી જૂની નોટ્સ બદલાવો. જો બેંક ના પાડે તો RBI ની ઓમ્બુડ્સમેન ને ફરિયાદ કરો. RBI કહે છે, જાણકાર બનો, સતર્ક રહો.
4: દર બુધવારે રાત્રે 8:15